0: तो प्यार, महबूब, महबूबा, मौसम, झरना, पानी, पहाड़, फूल, सावन, ये सिर्फ शब्द होते हैं, लेकिन जब सच्चा प्यार होता है तो इन शब्दों में पूरा जीवन दर्शन होता है। बिल्कुल सही कहा आपने। वहीं एक श्रोता लिखते हैं कि आज का कार्यक्रम बहुत ही सुरीला है।
1: आकाशवाणी संवाद पढ़ुछंती सत्यव्रत बेहुरा। हरियाणार जिंद रेल स्टेशनरु देशर प्रथम हाइड्रोजन चालित ट्रेन शुभारंभ कले प्रधानमंत्री। संसदर मौसुमी अधिवेशन पूर्वरु आसंता रविवार अनुष्ठित हेब सर्वदलीय बैठक। आसंता रविवार ठारु त्रिराष्ट्रीय गस्तरे मोल्डोवा, उत्तर मेसिडोनिया एवं रोमानिया गस्तरे जिबे राष्ट्रपति। पश्चिमबंग गस्त करी आज सीमा सुरक्षा और आईन श्रृंखला परिस्थितिर समीक्षा करिबे स्वराष्ट्रमंत्री। एवं समस्तंक पाई न्याय उद्देश्य रे आज पालित होउछि आंतर्जातिक न्याय दिवस। प्रधानमंत्री नरेंद्र मोदी आज हरियाणार जिंद रेल स्टेशनरु सोनीपत मध्यरे चलाचल करिबाकु थिबा देशर प्रथम हाइड्रोजन चालित ट्रेनर शुभारंभ करिछन्ति। एही ट्रेन रेलवे क्षेत्र में स्वच्छ एवं स्थायी गतिशीलता दिगरे एक गुरुत्वपूर्ण माइलखुंट सब्यस्त होइछि। ભારતરે ડિઝાઇન સહ સ્વદેશી જ્ઞાનકૌશળરે એહી હાઇડ્રોજન ચાલિત ટ્રેનર વિકાસ કરાયછી। એહી અવસરરે પ્રધાનમંત્રી 12470 કોટીરુ અધિક ટંકાર જાતીય રાજપથ પ્રકલ્પગુડીકર લોકાર્પણ એવં શિલાન્યાસ કરીછંતિ। શ્રી મોદી દિલ્હી અમૃતસર કટરા 117 કિલોમીટર દીર્ઘ એક્સપ્રેસ વેકુ રાષ્ટ્ર ઉદ્દેશ્યરે ઉત્સર્ગ કરીછંતિ। એહી એક્સપ્રેસ વે દિલ્હી ઓ કટરા મધ્યરે યાત્રા સમય 14 ઘંટારુ 6 ઘંટાકુ હ્રાસ કરિબો। દિલ્હીરુ અમૃતસર યાત્રા મધ્ય 8 ઘંટારુ 4 ઘંટાકુ હ્રાસ પાઇબ બોલી કુહાયાઇછી। એહી અવસરરે પ્રધાનમંત્રી મોદી જનસમાવેશકુ ઉદ્બોધન દેઇ કહીછંતિ, ગત 12 વર્ષ મધ્યરે ભારતીય રેળવાઇ ક્ષેત્રરે વ્યાપક પરિવર્તન કરાયાઇછી। ગત કિછ વર્ષ મધ્યરે હરિયાણારે નૂતન પર્યાય વિકાસ કાર્ય કરાયાઉછી, જ્યાં હરિયાણાકુ વિકાસર પથરે અગ્રસર હેવાપાઇ સુજોગ પ્રદાન કરીછી। સે કહીછંતિ, દેશર પ્રથમ હાઇડ્રોજન ચાલિત ટ્રેનર શુભારંભ પરે દેશર ઇતિહાસરે જિંદકુ એક સ્વતંત્ર સ્થાન મળી પારિછી।
2: આજ ભારતીય રેલને ભી 21મી સદી કી ટેકનોલોજી મેં એક બડા સ્ટેપ લિયા હૈ। આજ જિંદ સે સોનીપત કે બીચ હાઇડ્રોજન ટ્રેન ચલી હૈ। અભી યે સફર 90 કિલોમીટર કા હૈ। હમ ઇસ પર રિસર્ચ કરતે રહેંગે, લાગત કમ કૈસે હો ઇસકા તરીકા ઢૂંઢતે રહેંગે, एफिशिएंसी कैसे बढ़े इस पर काम करते रहेंगे और बड़ी जांच पड़ताल करते करते एक के बाद एक कदम उठाते जाएंगे।
1: ए अवसर पर प्रधानमंत्री कहिछंती, बीजेपी एवं एनडीए रो सुशासन मॉडल अनुजाई जिंद्र विकास होउची। रेल परिवहन रो भविष्यत संपर्क रे आलोकपात करी प्रधानमंत्री कहिछंती, एकविंश शताब्दी रो रेल हाइड्रोजन प्रजुक्ति विद्या द्वारा परिचालित हेबो। से कहिछन्ते प्रारंभिक पर्यायर एही हाइड्रोजन ट्रेन जिंद सोनीपत मार्गरे 90 किलोमीटर दीर्घ पथ अतिक्रम करिवो। परवर्ती समयरे एहार चलाचलकु वृद्धि करा जिवो। श्री मोदी कहिछन्ते, विश्वर 3 रु 4टी देश हाइड्रोजन ट्रेन चलाइबा क्षमता रखिथिबा बेले भारत एथिरे सामिल होइछि। आज उद्घाटित होइथिबा ट्रेनरे 3200 हर्स पावर विशिष्ट इंजिन व्यवहार करा जाइछि, जहाँ विश्वर सबुठारु शक्तिशाली एवं सर्वाधिक हाइड्रोजन शक्ति परिचालित ट्रेन।
2: भविष्य में जब भी